0: વનીશ ગમે ભાઈ પણ નજક પ્રોગ્રામ બોઝાન. પ્રોગ્રામ એક પ્રોડ્યુસર છે વસીમ ફારૂક. તો અજક પ્રોગ્રામ તિંદિસ ખદમત પેશ કરાન ઇકબાલ ગુજરીત ઝુબેર વાની. હમ આકાશવાણી શ્રીનગર સે આપસે મુખાતબ હૈ.
1: આકાશવાણી શ્રીનગર. અપની ઘડિયા મિલાઈએ શેરબીન ટાઈમ शाम के 7 बजे
2: प्रोग्राम शहरबीन आप तक पहुंचाने में हमारे साथ ताउन कर रहे हैं खैबर सीमेंट. मजबूती और पायदारी की जमानत खैबर सीमेंट. अपनी तामीरात दिल से बनाइए.